0: લાભ શકશે ના બતાવ્યો કે તકનીકી અપગ્રેડેશન માથે દિયા જાણવાળી સબસિડી વધાવણું પ્રદેશરા ઉદ્યોગ વૈશ્વિક દોડ મુજબ આધુનિક તકનીકને અપણા શકેલા એણું ઉત્પાદન બૂંતો વધણ રહે સાથે સાથે ગુણવત્તામાં સુધાર વહેલા એણે સાથે સ્થાનીય ઉત્પાદનને વધાવો દેવણ સારું એક જિલ્લા એક ઉત્પાદ ODOP 2024માં મહેતાવ બદલાવ કરી જ્યા હે એણે તહેત રત્નાભૂષણ ઉત્પાદો જોડ્યા કારોબારા ફેલાવમાંથી માર્જિન મની સબસિડી દી જાયેલા સાથે નિજુ સંસ્થાનારી મારફત તકનીકી અપગ્રેડેશનની વહે શકેલા ઉદ્યોગ મહેકમા કાન્યુ કાડીજી અધિસૂચના મુજબ સૂક્ષ્મ ઇકાયાને 20 લાખ રૂપિયા અર લઘુ શ્રેણીની ઇકાયાને 15 લાખ રૂપિયા તારી માર્જિન સબસિડી મિલ શકેલા વઠે નિજુ સંસ્થાનારી મારફત તકનીકી અપગ્રેડેશન સારું 5 લાખ રૂપિયાની સબસિડી દી જાયેલા અમેરિકારા વિદેશ મંત્રી માર્કો રૂબિયોરે કાલે જયપુર આવણરો કાર્યક્રમ હે વે આમેર મેલ દેખેલા શ્રી રૂબિયોરા દોરાને લીર જિલ્લા પ્રશાસન અર પોલીસ કાનીઓ તગડી તૈયારીયા કરી જાવે અમેરિકી વિદેશ મંત્રીની ઈ જાત્રાને ભારત અર અમેરિકા રે બીચે સાંસ્કૃતિક કૂટનીતિ અર રણનીતિક સંબંધો જોડને દેખ્યો જાવે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો 4 દિનરા ભારત પ્રવાસ માથે હે વે આજ નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર ઉમેલ્યા હૈદરાબાદ હાઉસમાં વી બતળમાં આથુણી એશિયા સંકટનું પેદા મોજુદા હાલાત અર હિફાજતી મદદ માથે બતળ કરીજી એણે પછે ડોક્ટર જયશંકર કહ્યું કે ભારત અર અમેરિકા રે બીચે ગહેરા વૈશ્વિક સામરિક ભાગીદારી હે દોન્યુ દેશારા સંબંધો પૂરી દુનિયા માથે અસર પડ્યો હે વણા કહ્યું કે બતળરો સિલસિલો ચાલતો રહેલા અર એણરા ચોખા નતીજા મિલણરી આશ હે બાલોત્રા જિલ્લારી રિફાઇનરી જસી મહેતવ પરિયોજનાઓ દેશરી ઉર્જા હિફાજત રહે સાથે સામરિક અર માલી હિફાજતમાં મહેતવ ભૂમિકા નિભાર્યો હે અઠે સિવાણા રિંગ કોમ્પ્લેક્સમાં દુર્લભ ખનિજારો ભંડાર મળ્યો હે જો દેશને રોકેટું લેર ન્યુક્લિયર પ્લાન્ટ્સરા કચ્ચા માલ ઉપલબ્ધ કરાવણ અર સાફ ઉર્જારા હલકામાં અગાડી બનાવણમાં મદદ કરેલા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા કહ્યું કે સિવાણા રિંગ કોમ્પ્લેક્સ અર સિવાણા ગ્રેનાઇટમાં રિયર અર્થ એલિમેન્ટ અર હેવી રિયર અર્થ એલિમેન્ટ મળ્યા હે વણા અહેલકારાને નિર્દેશ દિયા કે સિવાણા રિંગ કોમ્પ્લેક્સરા અસરદાર ક્રિયાન્વયન સારું પ્રદેશમાં નોડલ અહેલકાર નિયુક્ત કર્યા જાવે જેનું કામમાં તેજી આ શકે એ સમાચાર આપ આકાશવાણી જયપર અજમેરું સુન રહ્યા હો કેન્દ્રીય કાનૂન મંત્રી અર્જુનરામ મેઘવાળ આજ ભીલવાડારા દોરા માથે રહ્યા જઠે વણા હમીરગઢ હવાઈ પટ્ટીરો જાયજો લ્યો એણે પછી શ્રી મેઘવાલ હમીરગઢ રીકો હલકામાં ભીલવાડા ટેક્સટાઇલ ટ્રેડ ફેડરેશનના દફતરમાં કારોબારીઓ બતળ કરી શ્રી મેઘવાળ ખબરનવીસાને બતળમાં ભીલવાડામાં કારોબારી ઉડાન શરૂ કરનારા પ્રસ્તાવને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સામે રાખણરો ભરોસો દીધો નારી શક્તિ વંદન અધિનિયમ રો જિક્રો કરતા વણા કહ્યું કે એણને લાગુ કરવો કેન્દ્ર સરકારની ઠાવી પ્રાથમિકતા હે
1: नारी शक्ति बंधन अधिनियम इसमें महिलाओं को लोकसभा में और राज्य विधानसभा में 33% रिजर्वेशन देने के लिए जो बिल था पास किया हुआ उसको लागू करने का ही अवसर था क्योंकि हमें सेंसस हमारी शुरू हुई है तो सेंसस के डेटा आने में समय लग रहा था तो डिलिमिटेशन और सेंसस में संशोधन हम चाह रहे थे हम सहमति बनाने में लगे हुए हैं सहमति बनेगी तो प्रयास करेंगे निश्चित रूप से इसमें क्या है सरकार की तो पहली प्राथमिकता है
0: કેન્દ્ર સરકાર વજન એર માપરી જાંચ પ્રણાલીને મજબૂત કરણ સારું જાંચ કેન્દ્રમાં GATCની ભૂમિકારો પસારો કરેલા એ સારું સાલ 2013 કાયદામાં બદલાવ કરી જ્યો હે ઉપભોક્તા કાર્ય મંત્રાલયે આ જાણકારી દેવતા બતાવ્યું કે નવા કાનૂનમાં GATC વજન એર માપરી 23 શ્રેણીઓ સત્યાપન કરી શકેલા એણમાં પેટ્રોલ ડીઝલ CNG LPG LNG અર હાઇડ્રોજન ડિસ્પેન્સર જાંચી ભેળી હે ઈ પહેલરો મકસદ કારોબારને સાફગોઈ બનાવણો એર તકનીકને વધાવો દેવણો હે બાંસવાડારા ગોવિંદ ગુરુ જનજાતીય વિશ્વવિદ્યાલયમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય અધ્યયન પીઠની શરૂઆત કરીજી હે રાણા પુંજા સભાગારમાં આજવ્યા એક કાર્યક્રમમાં રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ પ્રોફેસર વાસુદેવ દેવનાની પીઠરી વિધિપૂરણ શરૂઆત કરી શ્રી દેવનાની કહ્યું કે વિશ્વવિદ્યાલય કાન્યુ સ્થાપિત આ અધ્યયન પીઠ ભારતીય જ્ઞાન પરંપરા એકાત્મ માનવવાદ અંત્યોદય ગ્રામ વિકાસ सामाजिक समरसता और सामाजिक जीवन मूल्यमाथे आधारित राष्ट्र निर्माण जैसा मुद्दा